હાથો જેટલા તો લાગે સ્વામી નાનક સાહેબ અંતર જામી રામ મલ્લા પિનમાં જો કરે સુખમાં ના મન સદ આશા સ્મધ્યા ના ડોલ ચુકાટા રહ્યા સતમાં સસ માયા દુખ્યા સરો ગયા રબ કી આજ્ઞા મન મે માની માં પુરુખ કા સંગ બિહારા હો સુભિત્રો નરમા સર્વ નિર્મલા જો ભરતાય સોય ભલા જે રાખે સોય મુક્ત થાન જો ચપાય સોય નામ આઠ તીર્થ જય સાધ ભગત રે ચૈકુંઠ જય નામ ઉતરે સર્વ આનંદ જવ દર્શન પાયે રામ ગુણ નિત નિત વર ગાયે આપે ઘટ ઘટ પ્રપા દયાલ પુર પર પ્રતાપ કાઉટ ખલાને પરમ નઠે દૂરે નાનક કો ગુર પેટે પૂરે રામ કૃમ મહિલા પંચમા કોટ જાપતા વિશ્રામ રિદ્ધ સિદ્ધ સુર જ્ઞાન એક નું રંગ ભોગ રસે ગુરુ નામ નિખ હૃદય બસે નરક નામ કી વડિયા કિમ કહે ન જય રાઉ સુરવીર તીજ તે આત્મ પુરાઉ સસ્મા તંગારંગ વીરાઉ સદા મુક્ત કે પૂરે કામ જાકે વસે હર નામ સાગલ સુઆનંદ રોગ સમય પૂર્ણ જો વાયન ડોલે કત નહીં જાકે નામ વસે મન માય દીન દયાલ ગોપાલ ગોવિંદ ગુરમુખ ઉતરે જપે ઉતરે ચિંદ નાનક ગુરદિયા નામ સંત કા સંત કા કામ રામ કૃ મલ્લા પંચમા ભી મંત્ર કીર્તન ગાઓ આગે મિનુ થાવે થાઓ ગુરપુરે કી ચાની લાગ જન નામ કા સોયા જાગ આ રાજા જપલા ગુરુ પર દેવા સે પૌજ પાપ લરાઓ નામ નાન તે હૈ મન ટલો તાજ ગુટે માયા કે પટલો ગ્રસમ તરસ પિયો તા તેરા નિર્મલ જિયો સુધ સુધ વિચારા બિના ભજન નહીં છુટકારા સુહાર ભજન સાધ કે સંગ મંત્ર ના પેર કે રંગ છોડ સે અનુભવ તરાય માન બેનુ હર ના વે જાય ન કાઈ દયા તારી ગોવિંદ સાઈ હર નાનક ટેક ટકાઈ રામ કલી મહેલા પંચમા સંત સંગ રામ રંગેલો અગે જમસો એના મેલો અંબંધ કા પયા બના સો ધર્મ સગલી